કોઈ પ્યાર વાળા પ્રેમી અપને મન દે અંદર પ્યાર દા દીપ જલા કે પ્યારે ના જુડે ઇસ તરહ નદી દા પાણી આપણે પ્રીતમ નું મિલણ વાસ્તે તુરિયા જાંદે ઇસ દે અંદર આશ હૈ મિલાપ દી ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਜੀਵਨ ਆਸਾਵਾਦੀ ਹੈ ਜੀਵੇ ਆਸਾ ਨਰੇ ਮੇਰਾ ਸਾਈਂ ਦੇ ਪਿਆਰ ਵਿਚ ਇਹ ਵੀ ਕਿਸੇ ਅਗੰਮੀ ਆਸ ਵਿਚ ਬੈਠਾ ਹੈ ਅੰਮ੍ਰਿਤ ਵੇਲੇ ਜੁੜਿਆ ਹੈ।

સદગુરુ રાખે છે કર. બ્રાહ્મણ ને કે તનગુરુ અમરદાસ, ગંગારામ આપણે મુનિમા વલ તક દે તે કહેતા ભાઈ વેખો કોઈ અમરદાસ ના લેણ દેણ આપણે ના લે કોઈ ખાતા. મુનિમા ને સારિયા ગઈયા હોલ કે સિર ફેરે અમરદાસ ના કોઈ ખાતા નહીં. ઓ ભી કોઈ વૈયા જીને ગુરુ ના ખાતા કોઈ નહીં. આખો શ્રી ભાઈ વૈયા અધુરિયા ઓ ખાતે સંપૂર્ણ નહીં જેના પૂરે ગુરુ ના ખાતા નહીં. ગંગારામ બડી આકડ ના દેખો જી કેસે લોગ ના કોઈ લે ના કોઈ દે એવે પૈસો ભી ઉંધી. બ્રાહ્મણ ને કહ્યો ગંગારામ ગુરુ ની બક્ષિશ નું ભૂલ ગઈ આજ એડા આકડ કે ભ્યા બોલતે મેં આપ તેનું તકિયા હે ગુરુ દે લંગર તું જૂઠે પાડે મારી દે. આજ માયા દે ચલકારે વિચ કૃષ્ણ વિચ તું ગુરુ નું ભૂલ ગઈ. કહેણ લગા હે તો ગુરુ પર ગુરુ દા કામ એ થોડા ભી હુંદી ભેજ દેણી. આજ 500 ભર દિતા કર 1000 ભી હુંદી ભેજ દેવે. હું મેં માયા જાયા થોડી કર રહી આખો શ્રી પર ઉસનું પતા નહીં સી કે જાયા માયા તો ઓ હુંદી હે જેડી ગુરે પાસે લગે શરાબા કફાફા ચ લગતી ભેડે કમ્મા ચ લગતી હે જેડી ગુરુ નાનક મેં લેખે લગ રહી હે તો સફલ હો રહી. ગુસાઈ તુલસીદાસ જી ને લિખ્યા હે ને માયા હૈ તો ઘાટ કી દોડ ચલાવે રહા એક લે જાવે નર્ક કો એક સ્વર્ગ લે જાવે. બુરે પાસે લાવ નરકા ના બુઆ ખોલ દી હૈ ગુરુ નાનક દે લેખે લાવ ગુરુ નાનક નાલ જોડ દે. બાબાજી વચન કર દે સર પર આજકાલ બાબે વાલ કિસી વિરલે દી લગતી હૈ બાબરે વાલ બહુ તેજી લગ લાખ રૂપિયા ટેક્સ તો દેને માંગે પર જે બાબે વાલ લાણી હોય તજી 1000 રૂપિયા લેખ આખો શ્રી હોય પર નહીં. બાબાજી વચન કર દે સર માયા મિલ જાણી કોઈ વડી ચીજ માયા મિલ જાણી એ કોઈ વડી ચીજ નહીં પણ માયા નું ગુરુ ને લેખે લાણા હૈ ગુરુ દી વખત કિસે ભાગા વાળે દી લગતી પર માયા લગતી જરૂર અગેની પુરુષે નું સામ સામ કે રખદા હૈ પર જિતના પાણી ચલતા રહેતા હૈ ઇસે તરહ માયા ભી ચલતી રહે. એક પાસે બંધ ના હોગે પાણી દૂજે પાસે ચલે બીજે પાસે ઇસે તરહ જે કોઈ આદમી ચંગે પાસે માયા નું નહીં લાવેગા તો બાબાજી બચન કર દે સન ફિર ડાક્ટર લે જાણગે આખો શરીર એને તો ચલના હી એસે રોગ લગ જાંદે જિના દા ના સુણ કે શરીર તો. બાબાજી વચન કર દે સન વકીલ લે જાણગે મુકદમા પે ગયા બસ ચોર ચુકે લે જાણ પર પાગણ વાળે ગુરસિખ જો ગુરુ નાનક ભી દીતી હોય દાદ ગુરુ નાનક દે દેખી માયા માડી નહીં એ સારા ડંબર માયા દઈ હૈ જો ગુરુમુખ પ્રવાહ તે બાબાજી ને મહાન ભક્તિ કીધી રાજ જોગ ભક્તિ હૈ પર એ માયા ગુરુ ના જાય પર કઈયા નું માયા ડંગ ભી લેંદી હૈ માયા હોય કેના વાસ્તે નાગરી હૈ જેના નું ગુરુ બોલી જવાબ દે દીતા. બિચારા બ્રાહ્મણ વાપસ આયા સાહેબા દે દરબાર ચ મથા ટેકે રો પ્યા કહેણ લગા મહારાજ હજુ કહેણ લગે સુના મિલ ગયા 500 રૂપિયા રો કે કહેણ લગા મહારાજ જે તુહાડા ગંગારામ ના કોઈ લેણ દેણ નહીં સી તા મેનું ક્યાં ઇતની દૂર ગઈ. હજુર કહેણ લગે નહીં મિલે આપણ મહારાજો તો અહંકાર જ બોલ. હજુર કહેણ લગે કોઈ સાહેબ ની ચાદર ધી બુકણ માર કે બેઠે સજ્જા હાથ કઢ્યા ઇસ તરહ કરકે મુઠી મીટ કે જેબ જ પા લઈ તો કહેણ લગે અગે તો સાડા ગંગારામ ના લેણ દેણ સી ગુરુ નાનક સી સા એ ગંગારામ સી કુમાસ્તા જો આપ્યા કહી દે તો આજ તું લેણ દેણ કોઈ ના જિસ તરહ બટન ઉપર કર દઈએ ફોરન નેરા હો જાતા એસે તરહ પ્યારી સાસંગ સાહેબા ને જિસે ને બક્ષણ વાળા બક્ષિશ વાળા બટન જેડા સી ઉપર કીતા ફેર ઉસે તરહ કાટે આખો શ્રી હોય. સદગુર સેતી ગણત જો રખે હલ પડત સબ તિસબા ગયા મિત ચૈયા ઉપાવે ચકુ સુતે ચખદા ચખદા ઓ ચડ પ્યા મિત ઉપાવ કરે માયા ધર્મ કારણ અગલા તન ભી ઉડ ગયા ક્યાં ઓ ખટે ક્યાં ઓ ખાવે જિત અંતર સહસા દુઃખ પ્યા નિર્વૈરા નાલ જો વૈર રચાય દે તાપ જગતે કા તિન સિર લ્યા ઉના અગે પીછે તોહી નાહી જિના અંદર નિંદા મોહમ પ્યા. હજુર કહેદર જે સોને નું અસલાવે તા કેવું દેતી હોય માલક ની મેર ના આવે તો સોના મિટ્ટી હો જાય જે બક્ષિશ દા બુરા ખુલ્લા હોય તો મિટ્ટી સોના કંગાલ હો ગયા ફિર ગંગુ બન ગયા ફિર મેં દર દર છોકરા ખાંદા સોચ્યા હું કિધર જાવા ખ્યાલ આયા મને તું તો ગુરુ તું આપણે આપનું તોડ્યા તું તો ગુરુ તું બેમુખ હોયા હે પર ગુરુ બખ્શન દે ફિર ગુરુ બોલ. ગોઈંદવાલ સાહેબ આ ગયા સાહેબા દે મથે નહીં લગા સીધા લંગર જ પહોંચ ફિર સેવા શરૂ કર 6 મહિને ફિર સેવા કી
साहब जी फिर लंगर खा गए। ओ गंगा राम तेनू तो सेठ बनाया सी, इसे किस तरह हूं चरणा से कह के रोह लग गया। ऐ पातशाह तू देव सब कुछ दयाधार, हम आकिर्त मैं किरत कर तेरिया दाता नू पा के तेन भूल गया था, मैनू बख्श। हजूर कह लगे गंगा रामा रो ना, तो छह महीने मेरे सिखा दी फिर सेवा की है, एक बारी फिर मंग ले। आखो श्री गुरु कहता चलू के नहीं बख्श। इधर गंगा राम रोई जाता है ते फुल मंगता है मेनू बख्श। आओ करिए अरदास प्यारी सास संग। गंगा राम ने भी गलती की, कई बारी असी भी कर दें तो बख्शन वाला कौन है? धन गुरु अमरदास पातशाह जागवी जोत गुरु बैठे हैं। गंगा राम रो के अरदास करता है कि अब आप भी कर लीजिए अरदास, पहले सेव खोलेगा पीछे सारी।